આન સંજાતા રૂસિયા ઉક્રેના પ્રેસિડેન્ટ એસ ડોનાલ્ડ ટ્રમ્પ તેલા મંગુમુમ કાન ગંચાતા આન સંજાતા તિગા હારી અંતારા રૂસિયા દાન ઉક્રેના મંચાતા બહવા ગંચાતા આન સંજાતા સમેન્તારા ઇની બર તે પાતાન દેંગાન પેરાયા આન હારી ક મંગાન રૂસિયા યાંગ મમ પર ઇંકાતી પેરાન ઉની સોવિયત સાથ ઇતુ દલામ પેરાંગ દુનિયા દુઆ દલામ સબુઆ ઉંગાહાન દી ટ્રુથ સોશિયલ ટ્રમ્પ મંગાતા કાન ગેંચાતા આન સંજાતા અકાન બરલાંગસુંગ મુલાઈ હારી ઇની હિંગા તાંગાલ સબેલાસ બુલાન ઇની દાન અકાન મંચાકુપ પનાંગુહાન સમુઆ એક્ટિવિટીઝ કિનેટિક અંતારા કદુઆ નિગારા ટ્રમ્પ મનિયાતા કાન બાવા પર મિંતા આન ગંચાતા આન સંજાતા સમેન્તારા દી આજુ કાન લાંગસું ઓલેહનિયા દાન મંચાતાત બાવા પર જાંજિયાન તરસબુ જુગા અકાન મંચાકુ પરતુકારાન તાહનાન યંગ મલિમ્બાત કાન સરીબુ તાહનાન દારી માસિંગ માસિંગ પીહાક પ્રેસિડેન્ટ અમેરિકા સરિકાત લેબી લાંજુત મંચાતાત બાવા ડિસ્કુસી સાતિની સેડાંગ બરલાંગસુંગ દંગાન તુજુઆન ઉંતુક મંગાખીરી પેરાંગ સચારા પરમાનેન યાંગ દિયા ગંબાર કાન સબાગાઈ પેરાંગ તરબેસાર સજાગ પેરાંગ દુનિયા દુઆ જયશંકર ગુયાના મંત્રી લુઆર નગરી એસ જયશંકર બર્તેમુ દેંગાન મંત્રી કસાહતાન ગુયાના દાન મંબાહાસ ક માજુઆન હુબુંગાન કસાહતાન ઇન્ડિયા ગુયાના જયશંકર યાંગ સેડાંગ મલાકુકાન કુંજુંગાન કતિગા નિગારાદી કારિબિયા બર્તેમુ દંગાન મંત્રી કસાહતાન ડોક્ટર ફ્રાંક અંથોની સાત સિંગાદી જ્યોર્જ ટાઉન ગુયાના જયશંકર બરદાદી જમાયકા પાડા બાગ્યાન પરતામા કુંજુંગાન્ય કોમુદિયાન પરગી ક સુરીનામ દાન અકાન બરાદાદી ત્રિનદાદ દાન ટોબેકો ઉંતુક બાગ્યાન તરાખીર કુંજુંગાન્ય મંત્રી લુઆ નગરી ડોક્ટર એસ જયશંકર મનેકાન કાન પેરાન ઇન્ડિયા યાંગ બરકમ્બાંગ સબાગાય પિલાર સ્ટાબ્લિશ ઇકોનોમી ગ્લોબલ દાન મન્યોરિટી કોન્ટ્રીબ્યુસી સિગ્નિફિકાન નેગારા તરસપુ તરહડાપ કમાક મુરાન ઇન્ટરનેશનલ મંત્રી મનિયામ પૈકાન પરનિયાતા આન ઇની સાત બર પિદાતો દી હડાપાન પર વાકિલાન દાડી બરબાઈગઈ લાપિસાન મન મસિયારકા દી સુરીનામ દિયા મનુંજુક પાડા ડેટા તરબારુ ઉંતુક મંગારિસ બહવાહી સ્કાલા દામપાક ઇન્ડિયા દંગાન મન્યાતા કાન બહવા મનરુત પરકિરાન ઇએમએફ તંતાંગ પરતુંબુહાન ગ્લોબલ તાહુન ઇની ઇન્ડિયા મન્યુમ્બંગ તુજુ બિલાસ પરસેન્ટ દારી ટોટલ પરતુંબુહાન ગ્લોબલ જયશંકર ત્રિનદાદ ટોબેગો મંત્રી લુઆ નગેરી ડોક્ટર એસ જયશંકર મન્યાતા કાન બહવા હુબુંગાન ઇન્ડિયા ત્રિનદાદ દાન ટોબેગો મન ચરમિન કાન કન્વર્ગેન્સી ઉનિક અંતારા સજારા હુબુંગાન અંતાર મનુષ્યા દાન અસ્પિરાસી બરસામાં દિયા મનેગાસ કાન બહવા દી દુનિયા યાંગ કિયાન બર્ગેજોલાક દાન તાક તરદુગા ઇની ઇકાતાન તરસબૂત હારુસ મમાફાત કાન સિફાત સાલિંગ મલેંકાપી યંગ મંદલામદી અંતારા કદુઆનિયા ઉંતુક બરકમ્પાંગ મંજાદી પિલાર કકુઆતાન દાન સ્ટાબિલિતાસ બાગી કદુઆ નેગારા દલામ સબુઆ આર્ટિકલ ઓપિની દી સુરાત કબાર ત્રિનદાદ એન્ડ ટોબેકો ડેલી એક્સપ્રેસ મંત્રી લુઆ નગેરી મંચાતાત બહવા બાઇક ઇન્ડિયા માઉપુન ત્રિનદાદ દાન ટોબેકો બરબાગાઈ સજારા યાંગ દી બેન્તુક ઓલે કોલોનાલિઝમ સરતા પ્રજલાન સેલાંજુતનિયા યાંગ દી તાંડાય ઓલે પનેગાસાન ક દૂતા આન દાન પિલીહાન ડેમોક્રાટિસ પંગાદિલાન અમેરિકા સરિકાત તારીફ સબુઆ પંગાદિલાન ફેડરલ અમેરિકા સરિકાત તેલ્લા મંબાતાલ કાન ક બીજાકાન તારીફ ગ્લોબલ મનિયલુરુ સબેસાર સપુલુ પરસેન યાંગ દી તેતાપ કાન ઓલે પમેરિંતાહાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દેંગાન મનિયાતા કાન બહવા ક બીજાકાન તરસબુત મલંગાર હુકુમ સબુઆ કમુંદુરાન બેસાર બાગી કબીજાકાન પરદાગાગાન ગડુંગ પુતી મનરૂત બરબાગા એલાપોરાન પંગાદિલાન પરદાગાગાન ઇન્ટરનેશનલ અમેરિકા સરિકાત દલામ પુતુસાન તરપેચાહ દેંગાન સ્કોર દુવા સંપેસાતુ મનિયાતાકાન બાબા પમરિંતા ગાગાલ મમરીકાન જસ્ટિફિકાસી યાંગ સાહ અતાસ તારીફ તરસબુત બરદાસારકાન પાસાલ સરાતુસ દુઆ પુલુ દુઆ ઉંડાંગ ઉંડાંગ
perdagangan tahun tahun 1974 pendanggilan federal Amerika Serikat tersebut mencatat bahwa pemerintah tidak dapat membuktikan analisis krisis neraca pembayaran serius sebagaimana disyaratkan oleh undang-undang. Kasus hantavirus virus. Pemerintah Inggris menyatakan bahwa seorang warga negara Inggris ketika diduga terjangkit hantavirus terkait dengan wabah yang terjadi di atas kapal pesiar MV Hundius. Pasien tersebut saat ini berada di pulau terpencil di Samudra Atlantik. Tristan da Cunha, dua pria Inggris lainnya telah dikonfirmasi positif terjangkit. Satu orang masih dalam kondisi stabil di Belanda, sementara yang lainnya masih menjalani perawatan intensif setelah dievakuasi melalui udara ke Afrika Selatan bulan lalu. Sebanyak 5 kasus hantavirus telah dikonfirmasi, termasuk salah satu dari 3 penumpang kapal pesiar yang meninggal dunia. Gunung berapi. Di Indonesia, 3 orang tewas setelah Gunung Dukono meletus kemarin. Tim penyelamat telah menemukan seluruh penyintas dari kelompok yang terdiri atas 20 pendaki yang selamat dinyatakan hilang setelah letusan tersebut. Menurut pihak kepolisian, 15 orang telah dilarikan ke rumah sakit untuk mendapatkan perawatan atas luka-luka yang mereka alami. Para pejabat menyatakan bahwa kelompok tersebut mendaki gunung berapi itu meskipun telah diberlakukan larangan pendakian. Menurut Pusat Vulkanologi dan Mitigasi Bencana Geologi Indonesia, Gunung Dukuno meletus pada pukul 7.41 waktu setempat, memuntahkan kolom abu setinggi 10 km ke angsa. Gunung Dukuno merupakan salah satu gunung berapi paling aktif di Indonesia dan popular di kalangan para pendaki serta wisatawan. CAR telah mengumumkan keadaan darurat selama 20 hari di Provinsi Lac menyusul serangan teroris oleh militan Boko Haram terhadap para prajurit. Menurut pernyataan yang dirilis oleh Angkatan Darat Negara tersebut, langkah darurat ini akan berlaku hingga tanggal 27 bulan ini. Pernyataan tersebut mendesak para pejabat dan pasukan keamanan untuk mengambil segala langkah yang diperlukan guna menjamin keselamatan warga dan harta benda mereka dalam periode tersebut. Provinsi Lac terletak di kawasan Danau Chad, berbatasan dengan negara Niger dan Kamerun. Kelompok militan Boko Haram berserta faksi pecahnya Islam State West Africa Province ISWAP telah aktif di Cekungan Danau Chad selama lebih dari satu dekade, menimbulkan kerugian besar baik dari segi korban jiwa maupun materi di seluruh kawasan tersebut. Italia, kunjungan Marco Rubio. Menteri Luar Negeri Italia Antonio Tajani menyatakan bahwa dia telah menyampaikan kepada Menteri Luar Negeri Amerika Serikat Marco Rubio bahwa Eropa membutuhkan Amerika Serikat dan begitu pula sebaliknya. Hal ini disampaikan setelah diplomat tertinggi Amerika tersebut merampungkan kunjungan 2 hari yang diisi dengan pembicaraan untuk memperbaiki hubungan di Italia dan Vatikan, menyusul ketegangan yang berlangsung selama berminggu-minggu terkait konflik Amerika Serikat Israel di Iran. Tajani mengatakan bahwa kedua pemimpin tersebut membahas konflik di Iran dan dampak meluasnya ke Lebanon serta situasi di Venezuela dan Kuba. Mantan Gubernur Bank Sentral Sri Lanka Ajit Nivrad Kabral kembali menghadapi kasus di pengadilan
tinggi Colombo terkait